المجتهدون الذي لا يدركه بعد الهمم ولا يناله غوص الفطن الذي ليس لصفته عد محدود ولا نعت موجود ولا وقت معدود ولا أجل ممدود فطر الخلائق بقدرته ونشر الرياح برحمته ووتد بالصخور ميدان أرضه ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا الممجد بشيرنا المصدق نذيرنا المؤيد المصطفى الأمجد والمحمود الأحمد الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. واللعنة الدائمة على أعداء الله أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق: بسم الله الرحمن الرحيم، وقدمنا إلى ما عملوا من عمل فجعلناه هباء منثورا. أمن بالله، صدق الله العلي العظيم وصدق رسوله الكريم، ونحن على ذلك من الشاهدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. صلوا على محمد وعلى محمد. بسم الله. عطوا رفاقكم بالصلاة على محمد وآل محمد. تقریر یا وشے نا شروعات پہلا اے یوگ لگ لاگے چھے کہ بات نے بیان کروں کہ کھرے کھر الحمدللہ و تعالی یہ لاگے چھے کہ آجے اپنے اپنے گیار میں امام امام حسن عسکری علیہ السلام ને વિલાદતને મનાવવા માટે જમા થયા છે. એનું કારણ એ છે કે થોડી વાર પહેલાં આપણા બધાના કાનોમાં આપણા મોમિન ભાઈઓ હસી હસી અવાજ અવાજથી બારે હસતા હતા. એવું લાગતું હતું કે ખરેખર આજે ખુશિયાળી છે, એટલા માટે ખુશી મનાવતા મનાવતા આપણને પણ જાણ કરી કે અમે બધાએ ખુશિયાળીની મજલિસમાં હાજર થવા માટે આવ્યા છે. ખુદા ઇન્શાઅલ્લાહ તઆલા બા બરકત આ ખુશાલીને બનાવે અને આપણે વિષયની અંદર દાખલ થઈએ. સલ્લુ અલા મુહમ્મદ વઆલા મુહમ્મદ. વિષયનું આજે સરનામું આપણે એ પ્રમાણે બયાન કર્યું છે અને એને સરનામાનું આપણે એક નામ આપ્યું છે, એ છે લા પુસિયર. પુસિયર ઇંગ્લિશમાં કહીએ ડસ્ટ, આપણી ગુજરાતીમાં એને ગુબાર પણ કહેવાય, ધૂળ પણ કહેવાય, રંજકણ પણ કહેવાય, બુક્કી પણ કહેવાય. બુક્કી હોય તો આપણે ચાયની બુક્કી યાદ આવે, ઠીક છે. લા પુસિયર, ગુબાર, ધૂળ, રેતી, આ બધા શબ્દો જ્યારે આપણે સાંભળીએ ને તમને હું સવાલ કરું કે આ સરનામું સાંભળીને યાને કે ધૂળ રેતી માટી માટી બનાવે પણ માટી નાખી દો એની અંદર, તો તમને કદાચ કયું વિષય એવું દેખાતું હશે કે આજે છે કદાચ આના બારામાં વાત કરે. કારણ કે વિષયનું નામ છે રજકણ, વિષયનું નામ છે પુસિયર, વિષયનું નામ છે ડસ્ટ, વિષયનું નામ છે ધૂળ. તો કાંઈ દિમાગમાં આવે છે હસત? કોઈને કબર યાદ આવી, બીજા કોઈને જી, કોઈને રિયા યાદ આવ્યું? વિષયનું નામ આપણે આજે લા પુસિયર એટલા માટે રાખ્યું છે કે કદાચ કદાચ મુસલમાન હોવાના નાતે એ વાતનો મને ખ્યાલ ન હોય કે આ રજકણની વાત, આ ડસ્ટની વાત, આ ધૂળની વાત, આ પુસિયરની વાત ખુદા વંદે કરીમે પોતાની પાક કિતાબની અંદર બયાન કરેલી છે. અને જ્યારે બયાન કરેલી છે તો ચિંતા કરવા જેવી વાત એ છે કે એવું ન થાય કે આ પુસિયરની વાત મને લાગુ પડી જાય, આ ધૂળની વાત, આ રેતીની વાત મને લાગુ પડી જાય. શા માટે? હું આટલી મહેનતો કરું છું, આટલી કોશિશો કરું છું, તે છતાં એ રહમાન અને રહીમ એનો એક ફેસલો કુરાન મજીદમાં આપણને સંભળાવે છે. અને એ ફેસલોને સાંભળવા બાદ મારી તમારી જવાબદારી બને છે કે પોતાથીને કાંઈક સવાલ કરીએ કે ખુદાએ તે આ બયાન કર્યું છે તો આ કેવા લોકો માટે છે, એવું ન થાય કે આ વસ્તુ મને લાગુ પડી જાય. અને કુરાન મજીદ બધાએ માટે છે.

رنج کرنی بات خداوند کریم کیا کری کہ بسم اللہ الرحمن الرحیم سورہ فرقان قرآن مجید 25 سورو سے آیت و نشان سے 23 25 23 25 23 خدا کہ بسم اللہ الرحمن الرحیم وقدمنا الى ما عملوا من عمل اموئے امنا جتلا عمال کریلا ہتا اینی طرف اموئے دھیان کھینچو وقدمنا الى ما عملوا اموئے خدا اموئے એણે એ વણે જે કામો કરેલા હતા એની તરફ અમોએ ધ્યાન ખેંચ્યું. આપણી સાદી ગુજરાતી વખે કે અમોએ બંદાના કરેલા અમાલ ઉપર નજર કરી, અમોએ જોયું. વકદમના ઇલામા અમલુ મિન અમલી, જે અમલ કરીને આવ્યા હતા એના ઉપર અમે લક્ષ્ય ખેંચ્યું, અમે અમારા ધ્યાનને નાખ્યું, અમોએ નજર કરી. નજર કરવા બાદ અમે ફેસલો કરી નાખ્યો. ફજઅલનાહુ હબાઅન મનસૂરા, આ ફા શું છે શેખ યાસીર? નજર કરવાના કારણે ફ છે, વ નથી. ફજઅલનાહુ યાદ કે ખુદા કહી રહ્યો છે આ લોકોના કરેલા અમલમાં અમોએ એવી વસ્તુઓ જોઈ જેના સબબ, જેના કારણે, જેના નતીજામાં અમોએ શું કર્યું? ફજઅલનાહુ હબાઅન મનસૂરા, અમોએ એના કરેલા કાર્યને, એના કરેલા કામને રજકણ માફક, રેતી માફક, કીણા કીણા માફક એને હવાની અંદર ઉડાવી દીધા. ખુદાયા, અમે આટલી મહેનત કરે, આટલી કોશિશ કરે અને તું અમને આપણી ભાષામાં કે ડમડમાટી દે કે તમારા કરેલા અમલ ઉપર મેં નજર જ્યારે કરી ના તો એ બધાને હું બરબાદ કરી નાખીશ. માલૂમ પડે છે અમુક એવા કામ છે જેના કારણે મારી તમારી કરેલી મહેનત ઉપર પાણી ફરી શકે એમ છે. આ આયતને આપણે સમજવાની અગર કોશિશ કરવી હોય તો આજે આપણા 11મા ઇમામે હસન અસ્કરી અલે સલામ ના એક નાનકડા વાક્યા યા એક નાનકડી હદીસ યા એક નાનકડા કોલથીને આ વસ્તુને આપણે સમજવાની અંદર મદદરૂપ બનશે. પણ એ પહેલા એમના દાદા, આપણું લકબ એ છે, આપણે હર કોઈ પોતાને જાફરી કહીએ છીએ ને માને છે અને છીએ ઇન્શાઅલ્લાહ તઆલા, સાદિક આલે મોહમ્મદ ઇમામ જાફર સાદિક અલી સલામ આપે કહ્યું હદીસ તપાસી આવો છો, ઉસૂલે કાફીમાં છે, ઠીક છે, આપણી આવવાનું શિયાની અંદર છે. વસાયેલું શિયાની અંદર છે. છઠ્ઠાઈમાં અમે કહ્યું લા વલ્લાહ, તરજુમો કરશે લા વલ્લાહ, બોલું લા લા નો તરજુમો કરવાનો, લા વલ્લાહ હરગીઝ નહીં, લા લા લા વલ્લાહ હરગીઝ નહીં, ખુદાની કસમ ખાઉં છું. આ કસમ ખાવાનો કોણ છે? માસૂમ ઇમામ છે જેને આપણે ઇમામ માની છે, છઠ્ઠા ઇમામ છે આપણા. એ આ ઓલા રસ્તા નથી, ઓલા લઝીમ, ઓલા લઝીમ નથી જ્યાં બજારોમાં ને બધી ગલી ગલીમાં આપણને સંભળાય. આ છઠ્ઠા ઇમામ છે. લા વલ્લાહ લા યકબલિલ્લાહુ શૈયન મિન તાઅતે, તરજુમો કરો છે લા વલ્લાહ, એટલે હજી વાત પૂરી નથી. લા વલ્લાહ હરગીઝ નહીં, ખુદાની કસમ ખાઈને કહું છું, લા યકબલિલ્લાહુ શૈયન મિન તાઅતે અલલ ઇસરારે અલા મિન માસી. લા વલ્લાહ હરગીઝ નહીં, અલ્લાહની કસમ ખાઈને કહું છું, ખુદા વંદે કરીમની કરેલી ફરમા બરદારીને, એમાંથી ને ખુદા વંદે કરીમ કોઈ પણ વસ્તુને કબૂલ નહીં કરે અગર એ કરેલી ઇતાતની સાથે. અલલ ઇસરારે અલા શૈઇન મિન માસી, એના નાફરમાન કરેલા, હરામ કરેલી વસ્તુઓ જે છે એ અગર એને હું નહીં છોડું અને બાજુમાં ખુદાની ઇતાત કરતો રહીશ. છઠ્ઠા ઇમામે કહ્યું ખુદાની કસમ ખાઈને કહું છું, ખુદા કરેલી ઇતાત બધાને કબૂલ નહીં કરે. ખુદાએ શું કહ્યું તો કુરાનમાં? વકદમના ઇલા મા અમિલુ મિન અમલિન,
અમે જ્યારે બંદાઓના અમાલ ઉપર નજર નાખી

અને ત્યારબાદ અમોએ ફેસલો કર્યો, ફજઅલ્લાહુ હબાઅન મંથુરા, અમોએ એને રંજકણ માફક હવાની અંદર વિખરી નાખ્યું, એ પુસિયર થઈ ગયું બધું. છઠ્ઠા ઇમામે શું કહ્યું કે હે ખુદાના બંદા, અગર તારી જિંદગીમાં કોઈ એવી નાફરમાની છે કે જેના ઉપર તું ઇસરાર કરે છે, બસ કરતો જ રહેશે, આ મૂકવું જ નથી, અને બાજુમાં ઘણી ઇતાતો કરે છે, તો છઠ્ઠા ઇમામે કહ્યું, ખુદાની કસમ ખાઈને કહું છું, ખુદા બધી ઇતાતને કબૂલ નહીં કરશે. પણ અલ્હમ્દુલિલ્લાહ, તમને બહુ બીક ના લાગે ને એટલા માટે આ હદીસ બીજી પડી. આ પણ સાદિક આલી મોહમ્મદ ઇમામ જાફર સાદિક અલી સલામ છઠ્ઠા ઇમામે કહ્યું, લા સગીરતા માલ ઇસરાર વલા કબીરતા માલ ઇસ્તગફાર. કરવો તરજુમો શેખ? લા સગીરતા માલ ઇસરાર વલા કબીરતા માલ ઇસ્તગફાર. નાનામાં નાનો ગુનો, લા સગીરા, હરગીઝ હરગીઝ એ ગુનો નાનો ન લેખાશે ન સમજાશે અગર એને અવારનવાર કરતો રહ્યો તો. અલ ઇસરાર, એ જ ગુનાને અગર હું અવારનવાર કરું, એ જેટલો નાનો કેમ ન હોય, એ કારણ કે અવારનવાર એને કરું છું. છઠ્ઠા ઇમામે કહ્યું, લા સગીરા, એને ગુનાહને સગીરા ન સમજે. અને અગર તારાથીને ભૂલે ચૂકે કોઈ મોટો ગુના થઈ જાય, ગુનાહને કબીરા વલા કબીરા માલ ઇસ્તગફાર, મોટો ગુનો પણ અગર મારાથી થઈ જશે, મારા પેરો લપસી જાય, તો એ મોટો ગુનો પણ મોટો ગુના નહીં રહે અગર એના સાથે ઇસ્તગફારને હું મેળાવી દઉં. યાને કે મારા કરેલા ગુનાની માફી હું ઈચ્છી લઉં, માગી લઉં, તો ઇન્શાઅલ્લાહ મોટા ગુનાહો પણ મારા માફ થઈ જશે. હસન તસીકભાઈ સલવાલા મોહમ્મદ વાલે મોહમ્મદ. હવે આજે ખુશિયાળી મને તમને પૂછવું છે, પણ તમારા પાસે તેને જવાબ નથી ખપતો. મને આજે મેં ઈરાદો કર્યો છે બહુ ટૂંકી મજલિસ પડાવીશ, પણ તમે મને એક વાયદો કરો કે તમે અહીંયા જેટલા છો ને કોઈ સૂઈ નહીં જાય, કારણ કે વાત એટલી અગત્યતાની કરવી છે કે મુશ્કેલ એ છે કે જ્યારે મારું ધ્યાન મજલિસમાંથી ખેંચાઈ જાય છે અને મને જે મહેનત પેગામ પહોંચાડવું છે ને, એ આજ આપણું જે વિષય છે ને, પુસિયાર થઈ જાય છે, હવામાં ઉડી જાય છે. કોઈને નિંદર ન આવે એટલા માટે બાવાઝી બોલો ને એક સલવાત પડો, નાનકડો સવાલ પોતાથી કરું. મને વ્યાધિ કરવાનું મન નથી થતું કે જ્યારે ખુદાએ કહ્યું કે અમો જ્યારે બંદાના અમાલ ઉપર નજર નાખશો ને તો એને જોઈને અમે આ બધે અમાલને બરબાદ કરી નાખશો, વ્યાધિ થાય કે ના થાય? થાવી જોઈએ વ્યાધિ, કે આમાં હું ક્યાંક હરફેટમાં ન આવી જાઉં, આ મારા સાથે ન થાય, જેટલું કરું છું એટલું ઓછું છે, જો આ એ બધું બરબાદ થઈ ગયું તો મારી આખરતને કઈ રીતે હું સાચવીશ? તો વ્યાધિ કરવા જેવી છે. હવે જ્યારે આ વ્યાધિ, આ સવાલ કરવો વ્યાજબી આપણે કહીએ છીએ, તો આપણા છઠ્ઠા ઇમામે શું વાત કરી? કરેલી ઇતાઅત સાથે અગર અવારનવારનો ગુનો એ જારી રહેશે તો આ બધું બરબાદ થઈ જશે. એના ઉપરાંત મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલયહિસ સલામ ની બે હદીસ બયાન કરી દો, નહજુલ બલાગાની છે, જાણીતી છે. મૌલાએ કાયનાતે કહ્યું છે, અશદ્દ ઝુનૂબ મસ્તખફ બિહી સાહિબો, અને બીજી રિવાયતની અંદર છે, અશદ્દુ ઝુનૂબ મસ્તહા નબીહી સાહેબો. કરો તરજુમો કે એ મહેનત અહસન, અશદ્દુ ઝુનૂબ મસ્તખફ બિહી સાહેબો, શદીદમાં શદીદ, ગંભીરમાં ગંભીર અગર કોઈ નાફરમાની છે, ગુનાહ છે, તો એ છે કે ગુનેગાર બંદો એ નાફરમાનીને નાની નાફરમાની, નાનો ગુનો સમજીને કરે છે. આમ બહુ ગ્રાવ નથી, બહુ મુશ્કેલ નથી, આ તો નાનકડું, બાકીનું તો બધું કરું છું. આ નાના ગુનાને કરવા બાદ એટલા માટે હું કહું છું કે આ નાનો છે, મૌલાએ કાયનાતે કહ્યું, આ જે છે એ મોટામાં મોટો ગુનો છે. આપણે અલ્હમ્દુલિલ્લાહ મોટા ગુના તો આપણે નથી કરતા, અલ્હમ્દુલિલ્લાહ, ઠીક છે. અને અગર આપણે મોટા ગુના નથી કરતા તો નાના નાના આપણે કરતા નથી, પણ શું થાય છે આશિકભાઈ, થઈ જાય છે, લલચાઈ જાય છે, એની વ્યાધિ.

નથી કરવાની. ખુદાએ આની પણ આપણને કે જમાનત આસ્યોરન્સ દઈ દીધી છે, કારણ કે આપણે ગુનાહ અને કબીરા તો કરતા નથી. પણ આમ વચમાં એક સવાલ નાખી દઉં, ગિબત ગુનાહ કબીરા કહેવાય કે સગીરા કહેવાય? એ સવાલ કરવા જેવો છે, કારણ કે આપણે ગુનાહ કબીરા તો કરતા જ નથી. તો ખુદાવંદે કરીમે સૂરે નિશાની 31મી આયતમાં કહ્યું, 431 કથું ત્યાં ખુદાએ કહ્યું, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, ઇન તજતનિબુ કબાઇરા મા તુનહુના અન નુકફિર અનકુમ સૈઆતિકુમ વ નુદખિલકુમ મુદખલન કરીમા. અમારા કરેલા મનાય મોટા મોટા ગુનાથી તમે જો બચો ના તો તમારી નાની નાની વાતો છે ને, ભૂલો છે ને, બધાને અમે દર ગુજર કરી નાખશો અને તમને સારા ઠેકાણા ઉપર, સારી જગા ઉપર, યાની આપણી ભાષામાં તમને જન્નત દઈ દેશો. બસ ગુનાહ અને કબીરા ન કરો, ગુનાહ અને કબીરા ન કરો. પણ મૌલાએ શું કહ્યું હતું કે નાનામાં નાનો ગુનો જો એ અવારનવાર મારાથી થતો હોય, એના ઉપર હું ઇસરાર કરું તો એ શું થઈ જાય? એ પણ ગુનાહ અને કબીરા થઈ જાય. હવે 11મા ઇમામ માટે આવ્યા છે આપણે, 11મા ઇમામ ઇમામે હસન અસ્કરી અલી સલામ, ને ખુદાને કરીમે બહુ જ નાની વય, બહુ જ નાની વય બક્ષેલી હતી. ભર જવાનીમાં દુનિયાથી ને રહેલત કરી ગઈ. સૌથી નાની વય 9મા ઇમામ ને બધા જાણે છે. હિજરી સન 195માં એમનો જન્મ અને 220માં શહાદત. એમના પછી સૌથી નાની વય અગર કોઈ છે તો આપણે 11મા ઇમામની છે. હિજરી સન 232માં જન્મ અને 260 ની અંદર એમની શહાદત. કુલ મળીને 28 વર્ષ. 9મા ઇમામ 25 વર્ષની વય અને 11મા ઇમામ 28 વર્ષની વય. એ 28 વર્ષમાં ફકત અને ફકત 6 વર્ષની ઇમામત, સૌથી નાની, સૌથી નાનામાં નાની ઇમામતની વય તેમાં આપણે 11મા ઇમામ. આ 6 વર્ષ ઇમામતની અંદર મારા તમારા માટે 11મા ઇમામ એવા સંદેશાઓ દઈ ગયા છે કે હું કહું છું એ સંદેશાઓમાંથી એકાદ ઉપર આપણે અમલ કરી લે, એકાદા ઉપર બસ, તો આ જિંદગી સુધરી જાય. એમાંની એક જેનો દાખલો આપો છે આજનો છે. આપણે 11મા ઇમામનો એક સહાબી છે, અબુ જાફર છે એમનું નામ, હાશમી. એ બયાન કરે છે કે હું મારા મૌલાના બાજુમાં બેઠો હતો અને વાતો કરતા કરતા મારા મૌલા અમને બયાન કરતા હતા અને એ વાત ઉપર પહોંચ્યા અને કહ્યું, મિનઝ ઝુનુબ અલ્લતી લા તુગફાર. તરજમો કરશે મિનઝ ઝુનુબ અલ્લતી લા તુગફાર. આપણે કહ્યું ને આપણે ગુના કરતા નથી પણ થઈ જાય છે. મિનઝ ઝુનુબ અલ્લતી લા તુગફાર, એવા ગુનાહો કે જે માફ નહીં થઈ શકે. કૌલુર રજુલ, બંદો જ્યારે એની જબાન આ જીભ મોઢામાંથી આ બોલ જો કાઢે ના, તો એક એવો ગુનો છે કે જે માફ નહીં થાય. તમને શું સવાલ પૂછવાનું મન થાય છે? આયા હું જીનવામાં બોલું છું, મમ્મદ શું પૂછવાનું બોલ થાય છે? શું બોલ, કયો બોલ? હસન સલવાલા મોહમ્મદ વાલે મોહમ્મદ શબાશ. હા કેલ પહોલ મેન ઝુનુબ અલ્લતી લા તુગફર કૌલુ રજુલ, એવા ગુનાહોમાંથી ને કે જે ગુનાને ખુદા માફ નહીં કરે. જ્યારે બંદો એની જબાનથી ને કહે, લૈતની લા ઉઆખذ ઇલ્લા બિહાઝા, કરો તરજુબો, મુશ્કિલ છે જરાક. સલ્લલ્લાહ મુહમ્મદ વાલી મુહમ્મદ, કઈ વાંધો નહીં. લૈતની લા ઉઆખذ ઇલ્લા બિહાઝા, બંદો જ્યારે એની જબાનથી ને આ જુમલાને જારી કરે, આ વાક્યને જારી કરે. તમે બધા કહેશો, શેખ અમે બચી ગયા, અમને ક્યાં અરબી આવડે, સાતો બધું અમે બોલે જ ના. તરજુમો કરવાવાળાને મહેનત પડે છે, બોલવાની ક્યાં વાત હોય? તો આપણે તો આમાં છે જ નહીં, કારણ કે ઇમામે કીધું છે જે આ બોલે ના એ એવો ગુનો છે કે જે માફ નહીં થાય. તો આપણે અલહમદુલ્લાહ ખોજા શ્રી આશરા શ્રી આપણે બચી ગયા, કારણ કે અરબી આવડતી નથી ને આ બોલ તો આપણે કોઈ દી બોલે નહીં. પણ હવે તરજુમો કરું છું, પછી મને કહેજો કે આ બોલાય છે કે નથી બોલાતું. એક સલાત પડો મોહમ્મદ વાળે મોહમ્મદ પર. હા લૈતની લા ઉઆખذ ઇલ્લા બિહાઝા, ઐકાશ ઐકાશ, યાને બોલવા વાળો તમન્ના રાખે છે, એની અપેક્ષા છે, મનીક્ષા છે, દિલ્હી મુરાદ.

તારાના કુછ કયામતના દિવસે મારો હિસાબ કિતાબ કરે ને, તો એના પાસે મને પકડવા માટે ફક્ત આ જ ગુનો હોય, બીજો કંઈ ના હોય. લૈથની લા ઓઆખરો ઇલ્લા બેહાદા, ઐકાશ મારી જ્યારે પકડ સંભાળ લેવામાં આવે ને, આયતમાં શું હતું કે અમે જ્યારે બંદાઓના અમાલ તરફ ધ્યાન ખેંચશું, આયત છે, લૈથની ઐકાશ એવું થઈ પડે કે મારો પકડ મારો ગુના જેનો હિસાબ કિતાબ કરવામાં આવે ને એ આ જ હોય, એના સિવાય બીજો કોઈ ના હોય. પેલું એક જ ગુનો કોઈનો છે? કોઈનો નથી. હવે આ બોલવાવાળું શું બોલે છે, શું સમજે છે કે આની જ મારી પકડ થશે? માલૂમ પડે છે કે આ બોલવાવાળો એ મને ને તમને બયાન કરી રહ્યો છે કે આ જે મારો બહુ મોટો ગુનો છે ને, બસ એનો હિસાબ કિતાબ થઈ અને ઓલા નાના નાના ગુના છે ને એ મને એમાં મને બક્ષાઈ જાય, એમાં વાંધો ના આવે, બસ આમાં થઈ ગયો છે, કેમ કરું, બસ આનો મારો હિસાબ કિતાબ થશે. માલૂમ પડ્યું કે આ બંદો એમ વિચારી રહ્યો છે કે નાના નાના ગુના છે ને એમાં વાંધો નહીં, આ મોટાની મને વ્યાધિ છે, કદાચ આમાં મને પકડી લેશે ખુદા. મારી આશા છે કે આ તમારા નથી પૂછવા મને મોટા મોટા ગુના ક્યાં હોય, તમે એમ લેખો જરાક આજે ખુશિયા હસાવવા માટે, મારો એમ લેખો મોટામાં મોટો ગુના અને કબીરા હોય એ મજલિસને લંબાવો. જોયું તમે હૈસા સલ્લુ અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. હવે મને તો એમ થાય ને કે એના સિવાય ઘરે બાયડીને મારું છું, ઓને ખોટું બોલું છું, ઓની ગિબત કરું છું, એ બધી વ્યાધિ નથી, આ મજલિસ લંબાવું છું ને, બસ એવી તમન્ના છે ખુદા, બસ એના માટે મને પકડે, બાકીનું બધું પસાર થઈ જશે. આ કોણ છે માણસ? 11મા ઇમામે કહ્યું આ એવો છે કેવા વારો, આ એવો છે માનવા વારો, આનો ગુનો માફ નહીં થાય. કયો માણસ? જે કરેલા ગુનાહોને નાના સમજી સમજીને એને કઈ ચિંતા નથી, કઈ વ્યાધિ નથી, જે એની નજરમાં મોટામાં મોટા ગુના છે બસ એની વ્યાધિ છે કે આના લીધે હું પકડાઈ જશે, બાકીનું બધું તો કઈ વાંધો નથી. જ્યારે બંદો આ કહેવા લાગે છે ને પોતાના દિલમાં કે નાના નાના ગુનાઓને મને કઈ કરવામાં વાંધો નથી, મોટાની જરાક વ્યાધિ છે, બાકીનું બધું ઘરે બાળીને મારવું ને કૂટવું ને ઓ કરવું ને ચોરી ને લપંગ રિશ્વત ને ગીબત ને ઓ ને વાના વાને બજાડવું ને આ ને કુબ્સ ને કીનો, એ બધું વાંધો, જે મોટામાં મોટો ગુનો છે ને મારા દાખલામાં મજલિસ લંબાવું, બસ એની પકડ થાય તો વાંધો નહીં આવે. કારણ કે અહીંયા બહુ ઝાઝા છે ગુના, પણ કેવા છે? હા, ના ના ના છે, કાંઈ વ્યાધિ કરવાની નથી. એટલે એ કહી રહી જાઉં ને હસતે હસતે પણ કરી નાખું તોય વાંધો નથી. હસવાની વાત આવી, નબીએ કરી મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ, આ તો આવરસેલા તરજુમો કરતા નબીએ કરીમે કહ્યું છે, આ છઠ્ઠા ઇમામ કહે છે ને પછી રસૂલે ખુદાએ કહ્યું છે, મન અઝનબા ઝંબન દાહિકન દખલન નારા વહુવા બાક, રોતો રોતો જશે. મન અઝનબા ઝંબન દાહિકા, હસતે હસતે જે ગુના કરે, એટલે હસતે હસતે શું, એટલે શું છે લુકમાન, એટલે બધા આપણે ગુના કરે છે, બધા હસતે હસતે કરે છે, એટલે એનો મતલબ શું, એટલે પૈડી ના કરવી, દાવા દે, બહુ મોટું કોઈ વાત નથી. અરે કોક ફેરે આમ હાલતે ને ચાલતે આમ શેખનું જરાક બોલાઈ જતી, હાલે હવે 30 વર્ષથી અહીંયા છે, તકલીફની ભૂલ તો હોય ને તો જ કંઈ માસૂમ છે, બોલવા દે વાદર, હાલે બધું, ને પછી અમે ભૂલાઈ જશે અસર તમે મુનાફરભાઈ, હા બોલાઈ જાય છે, બોલતા નથી અસર, સલવાળા મોહમ્મદ વાળે મોહમ્મદ શબાશ, હા જવા દે. કયું છે આમ હસતે હસતે આલા લેજર ગુનાહો કરતો જાય છે, ઈ જહન્નમની આગમાં રસૂલે ખુદાએ કહ્યું રોતો રોતો દાખલ થશે. કેમ? ત્યારે એને ખબર પડશે કે આ કરેલા નાના નાના ગુના જેની હું કાંઈ પરવા નહોતો કરતો એ આજે બધું મોંઘું પડી ગયું છે.

ગુનાની કબીરા તો આપણે કરતા નથી, પણ ઓલા નાના નાના જે મુનાવરભાઈ કહ્યું થઈ જાય છે, પણ ક્યારે ક્યારે કરું પણ છું એ સમજીને કે આ તો બહુ નાના છે. હવે મજલિસ ખતમ થઈ ગઈ 26 મિનિટ. એક વસ્તુ તરફ તમારું ધ્યાન ખેંચવું છે. તમે બધાને મેં આ કામ સોંપ્યું હતું, પણ એવું લાગે છે બદગુમાની કરવાની મનાઈ છે દિનની અંદર. બદગુમાની એવી છે કે જેની હું મારા પોતાને ઇજાજત આપું છું. બયાન કરું, એ કઈ બદગુમાની છે કે આ કામ જે તમને સોંપ્યું હતું ને એ મને ખાતરી છે 100 એ 100% કે બધાએ નથી કર્યું. એકે કર્યું હોય, 2 કર્યું હોય, 5 કર્યું હોય, 22 કર્યું હોય, 32 કર્યું હોય, પણ 33 એ ના કર્યું હોય, 75 કર્યું હોય તો 76 ના કર્યું હોય, 99 કર્યું હોય તો 100 જે છે ને એ કદાચ ના કર્યું હોય. કોરાને મજીદની એક આયત તમને, ને પછી આપણે વિચાર કરશો. આ નાનકડો પહેલો તો વિચાર કરવું જોઈએ ગુનો છે કે નથી એ આપણે હમણાં સાથે ચર્ચા કરશો. આ નાફરમાની છે કે નથી એ પણ આપણે સાથે વિચાર કરશો. અને અગર ગુનાના ફેરિસ્તમાં એમ લાગે કે ના ગુનો તો નહીં હોય, આ જો ગુનો હોય તો કચુંબર થઈ જાય આપણી, તો અજબ છે ખુદાના પછી અઝાબની વાત શું કામ કરતો હશે. પછી આપણે એને વિચારવું જોશે. આજે આપણો વિષય છે પુસિયાર, એ ખુદાના બંદા, એ મુસલમાન, તારા કરેલા કામ એવું ન થાય બધે બરબાદ થઈ જાય. એક નાનકડી વસ્તુ અગર તારાથી થતી હોય હું એમ નથી કહેતો તું કરસ, અગર આપણાથી થતી હોય હું એમ નથી કહેતો આપણે કરીએ છીએ. એ હર કોઈ પોત પોતાની જગ્યાએ વિચાર કરીએ કે ભાઈ જ્યારથી જાયગા ત્યારથી સવાર, અને ક્યારે કરશો ક્યારે કરશો. કારણ કે કોઈ પણ નાફરમાની નાનકડી સમજીને કરતો જાયશ હબા અન મંથુરા આ બધું બરબાદ થઈ જશે. એક કોરાને મજીદ જાય. અને પછી વિચાર કરવા જેવું છે કે આ અહીંયા થાય છે આપણે, બાકીનો મૂકો આ બારેથી જે સાંભળે છે, આપણે આપણી વાત કરે મહેફિલે ઝૈનબની. ખુદાને કરીમે સૂરે જા સિયા, કુરાન મજીદનો 45મો સૂરો છે, આયતનું નિશાન છે 8 45 8 કહ્યું. ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ યસ્માઉ આયાતિલ્લાહ તુતલા અલૈહ, અલ્લાહની આયતોને એ સાંભળે છે એના સામે તિલાવત કરવામાં આવે છે. આમાં આપણે છે કે નથી, કેમ છે અબ્બાસભાઈ, ક્યાંકથી બોલ્યા અબ્બાસભાઈ, કેમ છે? ના પણ આપણે છે આમાં કે નહીં? યસ માઉ આયાતિલ્લાહ તુતલા અલૈહ, આપણે એમાં છે આપણું અલ્હમ્દુલિલ્લાહ. આ બધું બનાવ્યું છે આ પ્રમુખોને માજી પ્રમુખોને બધું હું એમાં આ બધું એના માટે તો બનાવ્યું છે. આ કામેરા નાખ્યું છે એના માટે, આ અહીંયા જાત જાતના ખબર નથી મશીનો નાખ્યા છે કેના માટે, એના માટે જ કે આ કુરાનનો ફાયદો આપણે ઉપાડીએ. તો હવે સવાલ કરવાનો એ છે કે આમાં હું અને તમો છીએ, કોણ કેની વાત થઈ છે? યસ માઉ આયાતિલ્લાહ તુતલા અલૈહ, એ સાંભળે છે કે અલ્લાહની આયતોની તિલાવત એના સામે કરવામાં આવે છે, પણ એ શું કરે છે? ઇસરારની પાછી વાત આવી. એનો મામૂલ એવો છે કે યસુર મુસ્તકબરન કલમ યસ્મહા, એનો વ્યવહાર એવો છે જાણે એ આયત સાંભળી જ નથી, કાંઈ ફરક નથી પડતો, કાંઈ મહેનત નથી કરતો, કાંઈ કોશિશ નથી કરતો, એનું કામ એ જ છે. એના સામે અલ્લાહની ઈતા તાયતોની તિલાવત કરવામાં આવે છે, અને પછી એનો રવૈયો શું છે? મુસ્તકબરન, પોતાને કાંઈ સમજે છે. અહીંયા કોઈ છે મુતકબ્બીર? આપણામાં કોઈ નથી અલ્હમ્દુલિલ્લાહ. બધે આપણે એકબીજાને આમ ઝૂકી ઝૂકીને પડી ના જાઉં, ઝૂકી ઝૂકીને આપણે સલામ કરે છે. પણ મુસ્તકબરન એટલે શું? એટલે કાંઈ એલાન કરવું નહીં કે મારા જેવો કોઈ નથી. એ એલાન વગર મારા કાર્યથી ને હું પોતાને કાંઈ સમજું છું કે આટલી આયતો કુરાન મને શું એનું કામ છે ને શેખનું. યસ્માઉ આયાતિલ્લાહ તુતલા અલૈહ, ઈ સાંભળે છે અલ્લાહની આયતો એના સામે તિલાવત કરવામાં આવે છે. સમ્મા યુસિરુ મુસ્તકબિરન કાન લમ યસ્મા, અને પછી એનો રવૈયો એ છે કે મને કાંઈ કરવાની જરૂર નથી. રસૂલે ખુદાને ખુદાએ કહ્યું ફબશ્શિરુ બિઅઝાબિન અલીમ, એને દર્દનાક અઝાબ જે છે ને એ એને સંભળાવી દે. આપણી આજની હમણાં શાદી હતી તો એ શબ્દ વાપરું, એને આ કંકોત્રી મોકલાવી દે, એના ઘરે પહોંચી જાય. સવાલ
11માં મેં શીખાડ્યું એવો ગુનો કે જેને નાનો સમજી

ને બંદો બસ જાવા દે આમ જ જાવા દે એ કેવો ગુનો છે કે જે ક્યારે માફ નહીં થાય. હવે એક બે સવાલ રહી ગયા, હું તો ઉતરી જાઉં છું. આ કુરાને મજીદની આયતોને સાંભળવી ને એની કાંઈ પરવા ન કરવી ગુનો છે કે નથી? અલ્લાહુ આલમ. બીજો સવાલ, કુરાને મજીદની આયતોને પડવી ને સાંભળવી ને સમજવી અને એના ઉપર કોઈ પણ જાતની પરવા ન કરવી, એના માટે ખુદાએ દર્દનાક અઝાબની વાત કરેલી છે કે નહીં? ત્રીજો સવાલ, આ જેના માટે ખુદાએ કહ્યું છે, શું એ મને લાગુ પડે છે કે અલ્લાહની આયતોની તિલાવત મારા સામે કરવામાં આવે છે પણ મને કોઈ પણ જાતની પરવા નથી? આ પણ સવાલ છે. દુઆ કરીએ ઇન્શાઅલ્લાહ તઆલા કે આ મેં કહ્યું અગિયારમાં ઇમામિયા એક જ વાત અગર હું સમજી જાઉં તો મારી જિંદગીનો બેડો પાર છે ઇન્શાઅલ્લાહ. આઝા અલહમદુલિલ્લાહ રબ્બિલ આલમીન રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અન્તસ સમીઉલ અલીમ બિસ્મિલ્લાહિ રહમાનિ રહીમ અલ્લાહુમ્મ ઇગફિર લિલ મુમિનીન વલ મુમિનાત વલ મુસ્લિમીન વલ મુસ્લિમાત અલ અહયા મિનહુમ વલ અમવાત તાબિઅ બૈનના વ બૈનહુમ બિલ ખૈરાત ઇન્નકા મુજીબ અદ દઅવાત ઇન્નકા અલા કુલ્લી શૈઇન કદીર બિ રહમતિકા યા અરહમર રહીમીન.